આકાશવાણી ભવાની પટણા, આજે શુક્રવાર 1948 શકાબ્દ આશ્વિન 17 દિન 2026 મસીહા ઓક્ટોબર માસર 9 તારીખ શ્રોતાબંધુમાનંકુ અભિવાદન જણાઈ આરંભ કરુચુ આજર પ્રથમ અધિવેશન। કાર્યક્રમ આમ કેન્દ્રરૂ પ્રચારિત હેઉછી મીડિયમ વેવરે 248 મીટર તથા 1206 કિલોહર્ટ્ઝ જોગે, એફએમરે 103 મેગાહર્ટ જોગે એવં ન્યુજન એઆઈઆર આપ માધ્યમરે। સમય વર્તમાન સકાળ 5:58 મિનિટ।